0: ગેંગસ્ટર ના લિટલ ગરબા સ્ટાર્સ તૈયાર થઈ જાઓ. KDR ઇવેન્ટ્સ એન્ડ બીચ પ્રમોશન પ્રાઉડલી પ્રેઝન્ટ્સ કિડ્સ ગરબા 2026 વિથ લાઈવ ફ્રોમ ઇન્ડિયા. સેટરડે 17th ઓક્ટોબર બપોરે 1-4 એટ અવંતી ફીલ્ડ સ્કૂલ લેસ્ટર. 1-10 વર્ષના કિડ્સ માટે એન્ટ્રી જસ્ટ 5 pounds. ટિકિટ્સ અવેલેબલ ફ્રોમ ટિકિટ સોર્સ ઓર કોલ બીચેસ 07957477330. મસ્તી મ્યુઝિક અને ફુલ ઓન ગરબા ફન. રેડિયો પાર્ટનર લાઈકા રેડિયો.
1: From Southall Streets to the London Rain. From the Tube to your sofa again. UK, the big bang of entertainment. Jio Hotstar is here. Blockbuster movies, the latest shows, best of reality shows, and stars you know. From stories that thrill to moments that delight, there's something new to watch every night. So get ready. Jio Hotstar is now live in the UK. Dreaming of Europe? Explore Paris, Switzerland, Holland, Italy and more with Mantra Holidays. Our tours offer authentic Indian food, experienced tour managers and Schengen visa assistance for a hassle-free journey where we take care of everything. Visit mantraholidays.co.uk or call 020-3773-633 now. That's 020-3773-633. APTA bonded. Mantra Holidays. What's your travel mantra?
2: Download the Leica Radio mobile app. Listen live and listen back to your favorite shows. Next, Radio Wally's Roller Coaster with Radio Wally on Leica Radio Midlands. Trending track of the week.